0: ரேடியோ ITN ராட்டட வக කියන ரேடியோ
1: குட் மார்னிங் விலாவு தேஹதாய்
2: விலாவு ඔබ වෙත ගෙනාවි
3: හැංගි හැංගි බැඳගෙන වෙසනත මුද එළියේ දවසේ වියදමට කියාපු ලක්ෂ දෙක හමාරක් දෙන රුපියල් 40 අල්ල